0: 다 아깝 뒤뒤 잠바 당롱게 랭샨 출링군 군진 디게라 가르시에요레스나 녜김장 미규 참물로 천지 동제 소답진에 갱갱리 발라담바디게 라세디 신기 유자 멍스지게바 중간당 오신 얀 가르총 따고지에버리 고마치도 응아메급리야 문지 참디 담아리아 띠니 막산에 남바르기에버리 디토르구구유나 인지민지 농적규마 비치치오리 녜메베샹교가 천지디 비입냐르차제 딘데송자 디동고추나 대비대제 동나다가리 이내레 녜동신기 유비이네 배주지신기 요마리 동디 배주지신예디 녜샹고 부마도 现다 요마리 농적규마디 배주지베 작세기기 콘치고마도 요마리 작세디 콘주미규 쨍쨍게 시엠마도 치메야 럽기 요마리 다신두전바 대강기 배주지단다 강당한 주디 강당극 배주지다 요리 디 배주지베 급리야 주치되면 신 요리 두스크 대시에디 전바 링중게 그 계제 바랄리 찬에 다제나 단된 신두막 기게 신이리베 두스크 대계시지두 전바 당롱게 다그라하지 도스크데 랭게브레스 랭퉁게 오네 기랑게 모습이나 니 베치샤 슈닝 스르노 베치지 단다 농적규마 베치지 제디 나몰이야 젠다 맵시오 게사 뒤뒤 잠바 마다님도 작센 진두르 팀 몽고치 뉴유 마니니 펜즈 샴베시 라유 콘지디 가르종리야 근데지 제든지 슈나 가윤다 도스크데 시요 레스 당롱게 슈닝리야 메베샹교 잘라자 침부 점블링리야 돈다 맵시오 팀무지 나빠라 담바다 님도 동진리야 은투가 주드잠바 땡망고 돈유 디엠비이나 총총기 입잡아 윤격이 시접지요리 고양비이나 양고간리야 대비유백간리야 너진 동숨 창막가 두고 유자 대야 똥아마다니 미지 요마리 존덴카 부문구 담대 지기요르데 레라보 미딩 마리 콩게 첩대야 소능시 지대 지기요리 고감진나 루제 녜강가 동메강리야 게샤요리 구트딩간조 총비인 콘 네야마요 까메리 두스크데시요리스 두스시에드 잠바 우용게 틴제임비이나 레그데 칼레기 요마지 만주데야 작제 케비윤교기 뿐조요르라 다리 구마야진 시젠디 땡무진 조고치그리 두스크데시요리스 시젠게 람사 까당린 제제 젤라디 유베슈고 레약탑시 덴데르그리 두스크데 시기요레스 당롱게 랑게 구토드 구토비이나 니에 콘르제 리간리아 치용토비제오 두스크데 시기요레스 송장게 제너랑게 콘 근데 제제 륜 리간리아 치용과 두스크데 게스트 되잠바 당롱게 송장게 암조자리아 게즈치 카셰지 셰브슈브제 셰브레스 송장게 예미제게 제기 답시디 야오시라도 두스크데 셰브레스 우슈주게 당롱이야 람로 미숨단지 지게 동진네 무시릭다 메제 메르교기 요제 라소부 뉴줍다 미니게 마규 진돈바 링쟁기 서미디게 수가 좋으리 두스크데 시에브리스 핑지 게스트게 고부다가 야 란제 틴제 임비인나 롱부 잉저올리야 미지 담배 쇼올리야 니 서미 사산디게 리딩 카르종올리야 수약 탑시지 다난제 냠종 조로제나 그지 닝자 슈조 두스크데 시에브레스 송장가 가르시에게 열어서는 디 송장 웬키라 투데 나고 마리 키나니게 체리리 디난다 니 수니에게 미다나 타그리 두스크데 시에서도 잠바 양링리야 승유다 이기 구니 람로다 자제 잉저리야 막분 핑지 섬부주 수가 떠야 제브레스 쉐용 동다 니 갸바기 작제 집에 쇼리야 고유 총엘이야 주제 동진리야 막규 진동바 링쟁기 선부주 수가 동지제브레스 리윤 총바야 주제 님도 동진리야 아니 메제라 속바 뉴줍제가 다야 제브레스 여호 당롱거 로바 다야다 쉐용리야 쇼리야 파츠 람로 제고야기 낙자 제브레스 디네 녜리야 시첸 지샴리야 제브레스 디슈고 당롱리야 아니 동적규메 베세지 동루 주제 아니 리한기 메버는 가라임바 하고자 리한 동 아니 적규마 동야기 레게블이야 거버스 당롱게 동적규메 베세지 동니 리딩 카르종게 천자 동녜디게리아 다근능신 동루 주버스 리한게 동동녜기 레게브제제데버스 Rideen karsong chimbo ya, ane, khonzo ya, kemo shio ya ki, todru sham tsa tu zamba yang ling da, shio yung, li yun, yue ho, tang long, dike ge ngunzin shenda dike da. Ka chayani risham le chimbo res. Di sa nyi, ne zu, nyen shib chi nye le ya, zhonyan tai zong le, kemo chayba res. Tai zong, ane, khonzo shugo ya chimbo res. She chen, liang shan tsu ling da, ka chay che, sugo ya, chun cha, ngon me che che, Tāni kōchē tīgē kēni lāngā līyā chīnjē tōngjīn līyā jō chā tū zāmbā rūgāng jīl tēbris. Sāni kārgā nālō lāngzū nī sīndū mā kīgēn shū nīngi nā zā jī jī tū zāmbā mī jīgē sīndū mā kā nālō gī xā wān chō gā tā gu nā gu āng ngā bā tīrī dūs kā tē shēbris. Shī chēng gā mā kā nālō lāngzū jē nyē līyā shōng gō yā kāntē yīmē tāk jā jā gā chīn tīnē Kemne korche tago tatu zamba jeri tobu shiraga korchan gyoga nalo liya sushi geringe kyan gyogi kemi nyi yun gyogi toza ge kangbo yago chiyo batombo res. Shichanga deci deci tatu zamba mizanti chongweza li chinje geshi nyi la nal shudu gel. Tuskade geshi tatu zamba michi ge shunyi putangi kusungi doja ki je halam lo lebi mes je je lengi buris. Shichanga yangyar Chana kong kadu loo peki na, duskade kyechi du zamba midi ge, halam kongda mando loo peki maari, tolang qabli ya, potang kusung doji kiki yore, duskade shiki yores. Shi chenge, gadin chi se che she ni, zhongkaanla loo che, koche di ge, ngomi che che ki che, zhukaanga yogo ya, togo nga halam, su loo tuya me, che za nye kangba taro na a. Duskade shi du zamba zhukaanga yogo, kira loo tebi che te shi, deya kyun lag maari. Dukde shevris. Shichanga yangyar karchon nalol zuje gondag to se cedu zamba sindumagi shunigi nal chinje. Yemel ya tadu zamba sosu gubdu se yagochi me zang sa rumun rumuchir ya ledu zamba sindumaga nal zuvris. Gongu chayni nam chungushirayoris. Dagagi oy mengyo ge cende ya shichanga shida lagangi geblol ya shukbe donggo chenpuchi yoris. Jiazang ku shukdung di zibudu kyu je, ane shukdung ki yanga shun ni ngunchung je je dadu zamba shun ni nal lo yomba res. Ane maga nalo ag mami ni ge gengshu ki je che gu gyab cha du zamba ane su daisai kangbaya nalo lo btongba res. Kar ku duda daisai kangbaya nalo ane sasyo ki ngay dadangba qoba res. Dudu nam chungu yubay kaanla ya kāme wē sēbē yō māri lā sībū tōzō gālī gālī bēlī kio tūgī yō rīs. Shī chēng gā sīndū mā gā nā lō lī yā jām tīng yī sāl nē bē kīp tā tūñ jē. Shok tōng gā nē mā ā dēshē lō jē shū nī gā tā gu tī lī yā chīm rīs. Tī nē gāng gā lī yā gā ngā kio nī mē bā jē jē nī chōm jē tā tū zāng bā bōrā chūn jū jī yū bā tōng bā rīs. Shī chēng gā tāp zāng gā chī lō lī yā Gubje dadu zamba tabzaan na loo liya dundu shuma baasha yoris. Yomu ni jala dupsu digide yoris. Shichanga kangbae suugi gaali kyu je. Kangbae jendabu wo liya gomni. Togaya kangbaa dadu zamba sindung zing shu nyingi bangaya. Lo zhu dunzi ji lungyo ki buku chi nyaa je. Sosu achita kapchul deni. Mibo ki zaliya metru je. Deyo ba tongbo res. Shichanga nyagana liya dadu zamba dungme gana liya kogam chimbuchi gesha yoris. Goyotri liya dashu da badam gesha yoris. Gulo gesi dangan liya gulo nami nazo geyo ba tongbo res. Shunyinga yomo ya karashiga yorasana nye gulo digi dabzi gyagasho da. Duskade shedu zamba yomo ji ya yonje zikbe tigi jokzi gana liya nye liya gojin gyamu gi chujin gongo gogo sindrumo ji dabzi gyab. Tene nangu barzang tangyo jengu chigda tsuishi bime gudung tsimrumo ji gojengi gijib tsundra demda manjian rengri ji lagre ji digye di tumbu ji li jini dabzi gyab. Dimi dije sebu chunju ji nalol ya sirki chamachi dibiris. Dan dungi jala digye di bo nal dije nyungli ji nalol lubiris. Digye changlo shichanga tombiris. Halam zhug dingdaba ledu zamba shunyi nyejigan liya gulo bije nyejo chidu zamba shunyi nga aji garishiga yoresina sanyi kusung doja ya tegurube tūsika de kia chidu zamba shūnyin ge.
1: Zanyin shōge, gōngma xīnzhū pōchāng liya, pībzi yu zang, tōrāng gāb liya, shibzi shūga jār kore. Tūsika de lēng gyab dēs.
0: Shūnyin ge aji di gu du zamba yō mō ya, sanyin kūshu, tōrāng gāb liya, gōngma shibzi shūga, tēgu yu zang, kērāngzu, namji yu zichi liya, lāngji, chū chabu su, shōge ge, shēlā tati chē kore ta.
1: Tūsika de ngā cha chēb dēs.
0: Shichang ka sem nalol liya, dōngme gāng li kēngyō ge kōgām di, ne tēndēng,
1: ne kūtab di rīs.
0: Namchī gāb liya kūb yīna, mi shiandā nzhō jē, sanyī yīn kārzhō nalol nē, mātāb yīna, dōngjīn liya, tūshō yungu rīs. Jē zāng, tōrāng bōtō, gū jē dēn kā gā rīsam gā yō rīs. Dīne shūnyīn sēmīnyī nye bā rīs, yō mūnyī gā gondā liya nye sā sū, dōg zē gāng gī, shō mā zhōng nī nye bā rīs. Yō mūnyī dīnyī nīm gāng, yō gyū jē, gā lē shidā kā zāng, lām sā nī kūb rīs. Mī ngā bā dīgē nī kū cā tū zāmbā, shī chēng gā kāng bā yā chēng dāb nē, mā bāb jē, ā bā nā lō nē, dām zā jī, lē nē dī, gī gōng gī, dā mī nā lō lī gyū jē, pū gēm nī, shū mā sā yā rīs. Nām chī yū chīm bē, ngā chā yā, shū nī yā lā nē, yō mūnyī gē dā nē, chū cā bā sōr chū rīs. Yō mūnyī nī sā cā tū zāmbā, shū nī gā kāng bā nā lō lī yā, shū mā mē bā tōn, ā jī, dāng gō. Shuma paa mintu, tūsuka de shiga yo riz. Shunyin ge,
1: ranga shuma linga majimchi, de guje den karchiga.
0: Tūsuka de shiga daga, yo mi.